0: આજના કક્ષા કલેશર હોય, કુટ રજાય, સિદ્ધ હોય, લક્ષણ ઉદ્ધરણ મલકા ચાહો, નાનક જેનો મન ભાવ, એનો મન ભાવ.
1: પૌડી ના ઉતરા નિરંકાર હૈ, ના લે નરક ન જાઈએ, જ્યો પણ સબ દિસતા દેખા જે આ ગવાઈએ, જે લોડે ચંગા અપના કર પુન્નો નીચ સદાઈએ, જે જરવાણા પર રહે જર વિસ્કરીંદી આઈએ, ગુરહે ના ભરીએ પાઈએ.